છોકરી લા દેખ કે કતેક રાજા મન તો મૂંછ મે હાથ દે લગી, કતેક રાજા મન કલર સીધા કરે લગી, અરે કતેક રાજા મન તો અપન ભૂજા લા દેખાય લગી. લેકિન તીનો કન્યા સ્વયંવર મે ઘૂમતે રહે. ભીષ્મ પિતા માં તીનો કન્યા લા દેખે, અરે એ સુંદર કન્યા લા કહી અન્ય દેશ કે રાજા ઉઠાના લેકર કે ભીષ્મ પિતા માં હા ચલના શરૂ કર દે ભાઈ ભૈયા. ભીષ્મ પિતા માં ઉઠે જબ ભુજા મરોર કે ચલે ના ભૈયા, તો સારે રાજા મન દેખ કે કહે, અરે દે બુઢવા કે સેવાદ લા તો દેખ રે ભાઈ, 18 સાલ કે ટુરી લા દેખ કે મારું